પાસપોર્ટ નમરુસી નદી ગુજરાત કક વદત વધુ ધરા કક નધા નમા હુયા છોતા તિસોચિત લમનું નમનારા સંભુર સિવિલ એવિએશન લંચિન કુશોપ કિંજા રાપુ રામોન નૈરુસી ગ્યાગરા નાતા ચુસો એરબસ C295 છોત તિસોચિત લમનું નમદારા સોકા તોયબેથું નવંબર ચીસો દહી ગુયા કુશુપ નૈરુ સિનાધા ઉચ એરબસ ગ્યાગરા નાતા ચુસો સી ગેહપકક નુઈબા થિંશો ગેદુ ચીતે તુંદુમુર બિનાસી ઉચ લંદા નમદા રસો થોકા એરબસ ટાટા એડવાન્સ સિસ્ટમ જગર નમ્મા મિનિંગ ઇન્જિનિયર ટેકનિશિયન નિંગ લેજેપા ચંગમુશલ ચમડી સુસમુર સીસી લિરન રંજન ડોક્ટર એસ જે શંકર સી નંગદા ગ્યાગર નિંગ ગેગપ બુલ્ગેરિયા બુતકક જ્યોતુલમ ચિત યુનરૂપ નિંગ તિન નુમુર ગેગપ બુલ્ગેરિયા કક છિસી લંચિન વેલી સેલ્વા પેટોવા ચમોવા દંબા જેરીનાયા કુશુપ જે શંકર સિનાધા ગેગપ પેન્સન બ્રેકક બ્રેકા ન્યમરૂપ નંગયા મોપુકા જોટુલમ તુનો ટક્ષો થોજુક તોકા ચાલે નાયુકિંબર તિનામુલ કોણિસ ચોપક ચિતુઈ પ્રકાશ ચિક બેરક્સી ટુસો રાજ્યસભા કક થુમી કોનેક કોજી પુઈમ્બુર કુશોપ બેરક્સી પિનંગ કોજી યુગે ટુસો રાજ્યસભા ચોકચો કુશોપ સીપી રાધાકૃષ્ણન શ્યાલ થોમ્બુર ઉડલેના તિનામુલ કોણિસ ચોપક કોચીનિં રાજ્યસભા થુમી સુખિંદુ શેખર રાયનિંગ સુષ્મિતા દેવસીએ રાજ્યસભા નિંગ ચોબક કુંજી પુયમ્બુર ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ સિમુતેન્દુર દિશિક્તોર મેક્સિકો સિટીકા કોચોદમ્બુર ઉચ સિમુતેન્દુર ચો ચિંદા દુનપક તારીક ચિરુસક ગેખપ એમેરિકા કેનેડા નિંગ મેક્સિકો કા કોટી ચુયુ કિંબુર ઉજે ટેન્ડુર કા દેશ ગ્રુપ એ કા ગેખપ મેક્સિકો કપ્તે લો આફ્રિકાસે શિંજુ કિંબુર ગ્યાગર દ્વિસત નાતાર ઉચ ટેન્ડુર સો સેન્ટિક ચુસે ચિંગનેક નિંગ ફિશાક્તર શિંજુ કિંબુર મોક સેહ કોમિસે નેસુલ બિદાંગા ફિફા વર્લ્ડ કપ કા દાતા સંપકક ઉચ ટેન્ડુર થિંદા ઇંબુર દાનિંગ નાતા ટીમ કેનિકિસે ન્યમજુ નોંદમુર નાક ફિફા વર્લ્ડ કપ ચેમતંદર બાકા ટીમ કલિચિંગને સે ન્યમજુ લોતિન નંબર ફિફા વર્લ્ડ કપ નીતું કલિકુરો કોટી જોગન કેકપ એમેરિકા કેનેડા નિંગ મેક્સિકો શેલ વર્લ્ડ કપ કા શેરક્યા શેયુક ચુકચિન થાબંબુર વર્લ્ડ કપ કક લોગિનેંગા તાતા સંબલે કેકપ બ્રાઝિલ ઇટલી જર્મની સ્પેન આર્જેન્ટિના ઇંગ્લેન્ડ ફ્રાન્સ નિંગ યુરો ગોય સે ફિફા ટ્રોફી કેકા થાબંબુર સિમુ તેન્દુર કા ગ્રુપ ચિંગને નો નિંગ ગ્રુપ ટીરી કા ટીમ બ્રિબલી નંબર ગ્રુપ રેરે કક ગેગા મંગદા થપકન રોકા નઈ નોકઆઉટ રિમ્પકા હુયમુર સિમુ તેન્દુર કા ક્યોના દેન્દુર ગેનિંગ પ્લે શિંજુ કિંબુર ઉત્સ્યામ દેન્દુર કૈસુમ ચિંગને ગ્રુપ રિમ્પકા શિંજુ ઇનોનિં દેન્દુર ખલિચિંગને નોકઆઉટ શિંજુ કિંબુર તેન્દુર થમા ફાઇનલ ચિત છિંદા તુનપક તારીખ ચિદુગુ છે શિંજુ કિંબુર નમશી લેગુસી રેઝા પિંબુ સંબ કેગપ કક જંગનિં નુપશો સને પ્રકા નમદિમ સોદોપ નીયક્સ નવંબુર દેશનિં નોગર શોતિમ દંબચે બ્રુતિરિયા સિરબા છોદોકુપ નંબુર શુપુ કે લેંગનિં નિસંબ યાગર્ક જંશર નદીનિં નુપેંગલ કક સને કશેકા નમદિમ સોદોકુપ નંબુર લંગેન ઉદમચે દિશિક નેચુઈ કાચિંચો યુસોબા નંદોસ લંગેનાંતા ઉદોક યુચે